ने 20 25 કિલોગ્રામ પ્રતિ હેક્ટર ખેતરી તૈયારી બગત રમાઈને એને મિટ્ટી રમાઈને મિલા દેણો છે. મૂંગરી ખેતી વાસ્તે જીકો બુઓરી જીકો બગત હે વો અમે જીઉ આપણે જૂન રો મહિનો હાલ રહ્યો હે તો અમે અંતિમ સપ્તાહ રમાઈને યા જુલાઈ રો જીકો પહેલો સપ્તો હે વો બહોત હી ઉપયુક્ત રહ્યા કરે ઓર બારિશ બઢિયા આપણે જમન હોણી ચાહીજે તે જીકો જમીન રમાઈને ઓ હલો વે ઉણ વખત જીકો મૂંગરી પેદાવાર હે વા અચ્છી હોયા કરે ઓર આપા વાદ્યા કરા. હમે વાત આવે કે ભાઈ મૂંગરી ખેતી રે વાસ્તે જીકી ઉન્નત કિસ્મ હે વે કિસાન ભાઈ કિસી કિસી કામ મે લે સકે. મૂંગા રમાઈને આપા ઉન્નત કિસ્મ રી વાત કરા RMG 62 હે મૂંગરી આ જીકી કિસ્મ હે આ સિંચિત ઓર અસિંચિત દોઈ ક્ષેત્ર રમાઈને કિસાન ભાઈ આપરે ઉગા સકે. એન પૌધા રમાઈને જીકી ફળી પાકે વા લંગે ટંગે 60 થી 70 દિન રમાઈને ફળી પાક જાય કરે. આ કિસ્મ ફલ છેદક રોગ મુક્ત હોયા કરે ઓર એન કિસ્મ ને આપા કામ લેર અગર ખેતર માં આપા બાવા એન કિસ્મ ઉત્પાદન જીકો હે વો લંગે ટંગે પ્રતિ હેક્ટર 8 થી 10 ક્વિન્ટલ હો જાય કરે. મૂંગરી એક ઓર કિસ્મ હે RMG 344. આ કિસ્મ ખરીબ ઓર જાયદ દોનો મોસમ રે મહિને કિસાન ભાઈ ઉગા સકે ઓર સિંચિત ક્ષેત્ર મહિને કિસાન ભાઈ આપણે જ્યાદા એને ઉગાયા કરે ઓર પૌધો જીકો હે 65 થી 70 દિન મહિને ઉપજ દેવને વાસ્તે તૈયાર હોયા કરે ઓર પ્રતિ હેક્ટર એન કિસ્મ શું જીકો ઉત્પાદન હે વો 9 ક્વિન્ટલ હોયા કરે. મૂંગરી એક કિસ્મ હે પુષા વિશાલ વેરાયટી. આ ભારત ઉત્તરી રાજ્ય મહિને ખાસ તોર શું ઉગાઈ જયા કરે ઓર બીજા રોજીકો રંગ હે ગેરો હરો હે ઓર ચમકદાર હોયા કરે. ફળિયા પાક જા લંગે ટંગે 60 થી 70 દિન મહિને ઓર પોદારે માતે યલો સ્પોટ સોલ્ટ જીકો રોગ હે ઓ ની હોયા કરે ઓર ઇન કિસ્મ શું જીકો ઉત્પાદન હે વો પ્રતિ હેક્ટર લંગે ટંગે 12 ક્વિન્ટલ હોયા કરે. એન હાથે હાથે ઓર ભી કિસ્મ હે જીઓ આપણે વાત કરા ટાઈપ 44 K851 GM4 ગંગા 8 RML 668 ઓર પુષા બેસાકી કિસ્મ હે જો કો એ ભી આપણ ઉગા સકા. ખરીફ મહિને મૂંગરી બીજાઈ મેં આપણ વાત કરા તો 20 કિલોગ્રામ પ્રતિ હેક્ટર જો કો બીજ હે પર્યાપ્ત રહ્યા કરે ઓર 15 મહિને બઢિયા આપણ બાવા મૂંગા ને. મૂંગારી ખેતી વાસ્તે જીકો બુઆઈ રો ટાઈમ હે વરસાદ રો મોસમ બહોત હી બઢિયા માની જ્યા કરે ઓર સાથે સાથે આપણ મૂંગરી ખેતી કરા તો ખાદ ઓર જીકો ઉર્વરક હે વો ભી આપણને દેવણો ચાહીજે જેણ સુધી કી પેદાવાર હે બઢિયા હોણી ચાહીજે. ઓર કિસાન ભાઈ એક વાત રો આપણ ધ્યાન રાખા કે ભાઈ આપણ મૂંગરી જેટે ખેતી કરી રહ્યા હા વોટે જલ નિકાસરી જીકી વ્યવસ્થા આવણી ચાહીજે ક્યુંકિ ખાસ તોર શું વરસાદ રે મહિને વે ખેત જીકા પાણી હલા ભરી જાય તો વોટે ફસલ ને આપણ નુકસાન ભી હોય કરે. તો આપણ જીકો ખેત હે સમતલ કરતા થકા જીકી માટા હે ઉંડે આડે પાડે એડી હું ખાઈ રાખા તાકી જીકો બત્તો પાણી જીકો હે વો કિનારે માથે આ જાવે ઓર ઉઠ ખાઈ ભેળો હો જા ઓર ઉણ ખાઈ રે આય પાય આપણ જીકા હે જીઉ ફલદાર વૃક્ષ હે ઇન્ડે સાથે સાથે આજકલ જીકા વ્યવસાયિક જીકા પૌધા હે જીઉ આપણ વાત કરા નીંબુ હે કઠી અનાર હે કેર હે કુમટિયા હે એ ભી આપણ ઉગા સકા. કિસાન ભાઈ આ હી જાણકારી કે ભાઈ આપા મૂંગરી ઉન્નત ખેતી આપા કેમ તરે શું કર સકા. કૃષિ જગત પ્રોગ્રામ રો ભગત પૂરો વેર્યો હે દિનેશ રાણેજાને શીખ દે રહો. રામ રામ.

0: ઉથલ પુથલ બી છે. ભારતરી માલી બરકતને બધાવો દેવણ સારું કર્યા જાવણ વાળા ન્યારા ન્યારા જતન રબારામાં ચર્ચા કીની. મીટિંગમાં જનતારી જિંદગીને ઓર બહેતર બનાવણ અર કારોબાર કરણમાં આસાની લાવણ સારું વિચાર કરી છો. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આજ જયપુર રા સવાઈ માનસિંહ અસ્પતાલ રી ધનવંતરી ઓપીડી યુનિટ રો દોરો કિનો વે મરીઝાઉ અસ્પતાલ રી વ્યવસ્થામાં બારામાં જાણકારી લીની. શ્રી શર્મા મરીઝા સારું ભાંત ભાંત રી જાંચાના સુબિતા જરૂરી દવાઈયા રી ઉપલબ્ધતા અર ગરમીમાં છાયા પાણી રી વ્યવસ્થા તે કરણ રા હુકમ દીના. મુખ્યમંત્રી હડ્ડી રોગ કાર્ડિયોલોજી વાર્ડ અર ન્યુરોલોજી વાર્ડ રી વ્યવસ્થામાં બારામાં એ મરીઝાઉ જાણકારી લીની. એ મોકે વે કહ્યું કે અસ્પતાલમાં ચોખ્ખો કામ થયો હૈ પણ ફેરી સુધાર રી ગુંજાઇશ હૈ.
1: યા દૂસરે પ્રદેશો સે ભી પેશન્ટ આતે હૈ, યહાં કી વ્યવસ્થાએ અચ્છી હો, સમય પે કામ હો, કિસી ભી મરીઝ કો કોઈ પરેશાની નહીં. આજ યે દેખને કે લિયે મેં આયા હું, મેને મરીઝો સે ભી બાત કી, તભી મરીઝો ને કહા હૈ કે સમય પે હમારે જાંચ હો રહી હૈ, દવાઈયાં ભી મિલ રહી હૈ, ઉનકા કામ હો રહા હૈ, કે હમ સબકા દાયિત્વ હૈ કે હમ ઉન સબકી સેવા કરે, ઉનકો કિસી તરહ કી પરેશાની નહીં હો. હમારી સરકાર પૂરી તરહ આમ જન કે સાથ, હર વ્યક્તિ કે સાથ હૈ, ઉનકી હર સમસ્યા કા સમાધાન કરને કે લિયે હમ પૂરા પ્રયાસ કર રહે હૈ, લેકિન સુધાર કી આવશ્યકતા હમેશા રહે, જો
0: કેન્દ્રીય સંસ્કૃતિ અર પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત કહ્યું હૈ કે લારલા 12 સાલ માં દેશમાં સૂરજ રી રોશનીઓ બિજલી બનાવણ રો બૂતો 2.8 ગીગાવોટ બધર 155 ગીગાવોટ ફેંક્યો હૈ. વે સોશિયલ મીડિયા પોસ્ટ રે જરીએ કહ્યું કે દેશમાં 40 લાખ બત્તા ઘરામાં સૂરજ રી રોશનીઓ બની બિજલી કામ લી જા રહી હૈ. શેખાવત કહ્યું કે ખેતીબાડીમાં સૂરજરી રોશની બની બિજલી દૂણી તાદાદમાં કામ લેવણો આબોહવાને બચાવણ સાગે બરકતરી મિસાલ હૈ. કેન્દ્રીય મંત્રી કહ્યું કે દેશરા કિસાન હવે જિન્સારી ઉપજ લેવણ સાગે બિજલી પેદા કર રહ્યા હૈ. શ્રી શેખાવત આજ જોધપુર પધાર્યા વઠક ખબરનવીસા સાગે વાતચીત કરતા થકા વે કહ્યું કે લારલા 12 સાલમાં સુશાસનો દેશરી તસવીર બદલી હૈ.
2: यदि इस 12 साल के कालखंड को केवल एक वाक्य में समाहित करना हो तो मैं ये कहूंगा कि 12 साल पहले 2014 से पूर्व देश में जिस तरह से लोकतंत्र के प्रति, व्यवस्था के प्रति अविश्वास का माहौल पैदा हो गया, वहां से निकल करके देश को हम भी विकसित हो सकते हैं, आत्मनिर्भर हो सकते हैं, इस विश्वास से परिपूरित करके 2047 तक आत्मनिर्भरता का लक्ष्य देश के 140 करोड़ लोगों के संकल्प के रूप में उभरा, ये 12 साल की सफलता.
0: ભારતીય જનતા પાર્ટીના નુઆ બણાઈજ્યા પ્રદેશ સંગઠન મહામંત્રી અજય કુમાર આજ પહેલા દોરા સારું જયપુર પધાર્યા. વે ભાજપારા પ્રદેશ દફતરમાં પાર્ટીના ઓહદાદારા સાગે મીટીંગ કીની. મારો કાલ ભાજપા મીડિયા ટીમ અર પ્રવક્તામાં સાગે ખાસ મીટીંગ કરણ રો કાર્યક્રમ હૈ. મુખ્ય સચિવ વી શ્રીનિવાસ પ્રદેશરા ન્યારા ન્યારા મહેકમામાં ભરતીયારા કામરો આજ જાયઝો લીનો. વે ગૃહ, પ્રશાસનિક સુધાર, પંચાયતીરાજ, જનસ્વાસ્થ્ય અભિયાંત્રિકી, શિક્ષા અર ચિકિત્સા અર નર્સિંગ રી ભરતીયારો વિભાગવાર જાયઝો લીનો. મુખ્ય સચિવ મહેકમાને ભરતીરા કામ જોડી જરૂરી કાર્યવાહી બેગી પૂરી કરણ રા હુકમ દીના. શ્રી શ્રીનિવાસ ભરતીરા કામ માથે લગાતાર નિગરાની રાખણ બાબત કહ્યો. મુખ્ય સચિવ સ્વચ્છ ભારત મિશન શહેરી 2.0 રાતેત જયપુર, ઉદયપુર, અલવર અર નાથ દ્વારા માય સ્વચ્છતા સર્વેક્ષણ રી તૈયારીયા અર નવાચારા બારામાં જાણકારી લીની. મીટીંગ માય 8 ઠોણા સાફ સફાઈ રો પ્રબંધન, કચરો ભેળોકરણ, ગંદી ચીજારા પ્રસંસ્કરણ અર જનજાગરૂકતા સારું કરાયા જા રહ્યા કામારી જાણકારી દીરી છી. મુખ્ય સચિવ સાફ સફાઈ રા કામ માય ઓટોમેટેડ પેનલ્ટી સિસ્ટમ રા નવાચાર રી સરાહણા કરતા થકા સાફ સફાઈ માય તકનીક રો બત્તો બત્તો ઇસ્તેમાલ કરણ બાબત કહ્યો. કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ સીબીએસઈ અંક સત્યાપન અર પરીક્ષા રી કોપી ઓજુ જંચાવણ સારું અરજી દેવણ રી આખરી તારીખ આજ 6 જૂન બધાર 7 જૂન કરતીની હૈ. એ પાછે વિદ્યાર્થી અબ કાલ આધી રાત તાઈ અરજી દાખિલ કર સકે હૈ. समाचार आप आकाशवाणी जयपुर अजमेर सुन रहा हो. केंद्रीय युवा कार्य और खेल मंत्री डॉ मनसुख मांडविया नौजवाना ने विकसित भारत रो सपनो साचो करण री

0: બિલકુલ સા ગુરવિંદરજી, ઓર અબે દેખો ચેતનડી જો વખત હૈ વાતો હૈ જે આપણે ચેતનો બહુ જરૂરી હૈ ભાઈ લોગા, ઓર ઇરે સાથે સાથે યદી આપા પર્યાવરણ ડી બાત કરા ઓર આઉણ વાળા વખત રે આપા બાત કરાની તો જલ રો સંરક્ષણ, જલ રો પુનર્ભરણ ઓર જો હૈ જલ રી જો હૈ મહત્તા આપણે સમજની બહુ જરૂરી હૈ. પર્યાવરણ મે પ્રદૂષણ એક જીતો બડો મુદ્દો હૈ, ઉત્તો ઇસ બડો મુદ્દો હૈ કે ધરતી રો જો જળ હૈ વો ભી આપરે હજારો કોસા નીચે જાઉન લાગો હૈ, ઓર જલ રી બૂંદ રે બિના આપણો જીવન ભી કઠિન હૈ. એડા બળતા તાવડિયા રે માયને અબે દેખો આપા કઈ પિચરા અખબાર રે માયને દેખા કે માથા રે માથે મટક્યા રખન, આજ ભી અગર કટોઈ પાણી લાણો પડે તો ઇનો કારણ મૂળ કઠિન કઠે ઓઈ જ હૈ કે જો જલ રો જો હૈ બહુ નીચે ગયો પ્રો હૈ. બીરી બાવડા મે ભી અબે જો હૈ આપરે પાણી ની મિલ રહ્યો હૈ તો ઈરે સારું જિમ્મેદાર ભાઈ લોગા આપા જ હા. તો જલ રે પુનર્ભરણ હારું જલ રી જો આપરી સંરચના હૈ અગર વે ટૂટી ફૂટી તો હારું જીર્ણોદ્ધાર કરનો હૈ, ઓર ઈરે સાથે સાથે જો જલ રા સ્ત્રોત હૈ ઉહારે માયને આપ કચરો નાખ રહ્યા હો પ્રદૂષિત કર રહ્યા હો તો ઉહાને પ્રદૂષણ મુક્ત કરનો હૈ. ઓર પર્યાવરણ સંરક્ષણ રે પ્રતિ જો જાગરૂકતા હૈ એક છોટા ટાબર રે માયને ભી વેડી જ વેણી ચાહીજે જડી કી એક બડા મનુષ્ય રે માયને, ઓર સોચ સમજન આપણે જો હૈ પર્યાવરણ રે સાથે રહેણો હૈ. બિલકુલ સહ આવાસ તરીકાનો જો ચીજ આપને નહીં અચ્છી લાગે વા પ્રકૃતિ રે સારું કિકર કર.
1: બિલકુલ કિરણજી દેખો પર્યાવરણ સંરક્ષણ ઓર જલ સંરક્ષણ એ દો મુખ્ય કઈ કઈ મુદ્દા હૈ આવન વાળી પૂરી દુનિયા મેં. મેં બાત અમેરિકા રી ભી કરું યુરોપ રી ભી કરું કે જલ હૈ તો કલ હૈ.
0: બિલકુલ
1: અગર પાણી નહીં હૈ તો ભાઈ આવન વાળો જીવન જકો હૈ વો કઠિનાઈ મેં. પીવન વાળો જકો ખાસ તોર માતે પાણી હૈ વો ઇન ધરતી માતે સીમિત. આ લાલ ટાઈમ આપ દેખ્યો ભાઈ ગલ્ફ રે મહિને જકો યુદ્ધ ચડ રહ્યો હૈ ખાડી મેં તો ઉહે મેં કહે કે ભાઈ જલ શોધન સંયંત્ર માતે બમ પડ કે બે સમુદ્ર રો જકો પાણી ખારો પાણી હૈ ઉહે રો જલ જકો હૈ ઉહે ને સાફ કરન પીવન રો પાણી બનાવે તો ઉહે મેં અરબો ખરબો રૂપિયા રી લાગત આવે. ઓર આપણને ઓ જલ નિશુલ્ક આપણી ટૂંટી મેં આવે જરીએ બરસાત આપણે ટાંકે મેં ભેળો હોવે ગાંવ રે માયને કોઈ તળાવ હૈ હેની કોઈ બાવડી હૈ ઉ મેં આપણને નિશુલ્ક મિલે તો આપા જદ કોઈ ચીજ ફ્રી મેં લેવા તો ઉરી કિંમત રો આકલન કરનો છોડ ઓર ઉહે ને વ્યર્થ ગમાવા તો આવનાલે ટાઈમ મેં આવનાલી પીઢી ને ઈ રો ભુગતાન કરનો પડેલા. ઓર જકા જલ રા પરંપરાગત શો થા મેં કટઈ સાગ બનાવડા જું મેં ગુલાબ સાગર હૈ જોધપુર શહેર મેં મોટા મોટા બાવડિયા તલાબ બનાવડા તો એક ટાઈમ તો એડો હોગ બે તલાબ જકા બે કચરે રો ઢેર બન ગયા. ઓર કઈ એડા જકા મુખ્ય શહેર રે બીચ મેં તળાબ વો મેં તો કબજા હો ગયા અને કટઈ મોટા મોટા મકાન બન ગયા. હમે માનવ સભ્યતા રે સોચ મેં બદલાવ આયો હૈ લોગા ને મિન ખરમ કે નહીં ભાઈ એ પરંપરાગત જલ સંરક્ષણ રા જીતા ભી સ્ત્રોત હૈ ઉએ રો રખ રખાવ કરનો આપણી નૈતિક જિમ્મેદારી હૈ.

0: ભાઈ દેખે કે થારું ભાત કરે નહી,
1: હા જી હોર હોઈ જાવે,
0: છુટ્ટી ઊંચો રાખવું પડે, કેમ ટાઈમ
1: ભાત ને ઊંચી લેણી પડે.
0: અરે ભાઈ ભાઈ વારે વાર રામેશ્વર અમે એવું કર,
1: ભાત નીચી નહીં.
0: અરે અર્જુન મડિયા હુના દિયો હું ફેર લઉં માળા.
1: અરે હાલ નવલાવા,
0: અરે માળા ફેર ને મને
1: દેતા અતઈ હરું હી હાલ તો.
0: અરે અતઈ અતઈ કે કોની અમે
1: મે હે નવલાવા મારી ભાત.
0: અરે હું તને ભેળું વાળું નહીં કરું થે તાર
1: નવલાવા. દો ભાત, દો ભાત હું દો.
0: અરે એક હી ભાત ની
1: હું ભડી.
0: અરે ભડી ને ઘડી ને એવું કરે
1: બાબા કઈ કે ભડી આમાં.
0: અરે કયો ના
1: ભડી કેવે કે દેખો કે ભડી મન કયો કે લાડલા દીના જકા તારે અટે પણ આવે સીમાડી રી ગુંજ પ્રોગ્રામ મેં કયો લોગ અટે આવે ઢાણી મેં કે નવલાબા ને કહો એ ઘંટા તય બોલો ઈ રે મહિને.
0: હા બોલા બોલ ગા અટે દેખા ભાઈ અટે તો આ કે જીતી ટાઈમ જીકી છોકી હે અમે જાન અમે
1: ભડી
0: મન તો મારો ની કરે થને હે જો ભેળું કરું
1: ખીચડો રાંધ્યોડો હે ભડી રો ખાટો રાંધ્યોડો હે જો મે મારે.
0: હા હું ભેળું માળા
1: દેશી ઘી લાયો મે
0: ઠેક ઠેક કરવા તૈયારી.
1: રામ રામ.